શ્રોતા, આપ ભણી રહ્યા હો રાજસ્થાની લોકસંગીતનો કાર્યક્રમ ગોખડા એફએમ બેન્ડ 101.9 મેગાહર્ટ્ઝ લારે. બારા પુણ્યો મામે ખારી આવાજ મેં યો પ્યારો સો રાજસ્થાની લોકગીત. અભે હુણો સા ગુલાબો ઓર સાથીઓ રી આવાજ મેં યો આગલો લોકગીત.